આખે પારે મખે પારે આખા તન તન મન મમલે રાખે પછુ કરણો માં છાન હે પારે ભૂતું કહે મારે ભૂતું કહે તીરતી પાસ કરો મન મખટું કહે.